0: હુંડરન ઠુંગરા તિલાવચા મૈયા તંગિયો રાજીસેન્દ્રા બેચવાગે કેરા કાલા ગા કેરા લાવા ગા લાવચા ચિગલન ચૈલા તિલાવચા મૈયા તંગિયો રાજીસેન્દ્રા બેચવાગે કેરા કાલા ગા કેરા લાવા ગા લાવચા બંડોન કંડો તિલાવચા મૈયા તંગિયો રાજીસેન્દ્રા બેચવાગે કેરા કાલા હું કેરા લાવા હું લાવચા માકન મક્કા ઢમસા તિલાવચા મૈયા તંગિયો રાજીસેન્દ્રા બેચવાગે કેરા કાલા હું કેરા લાવા હું લાવચા લકડન થપડા તિલાવચા મૈયા તંગિયો રાજીસેન્દ્રા બેચવાગે કેરા મુક્કનુ ઇંદ બેચા કેરા મુક્કનુ ઇંદ સવંગ એકસરે કા એરદત એમદા દૌ એમદા કોહા સવંગ ખિરકી રહી ચાન 1897 ઈસવીનું ઝારખંડ રાજી ત માંડર બુલોક પદ્દ સરગાંવ ત વેરન વેક નામે હી ઉંટા દઈ રહચા ઈ દઈ અગમ બગે ટૂડ કી બચકી રહચા ઈ દઈ શિક્ષા દહી મહબન ગડ્ડી તી અહાલ ગયા અંગેમ સમાજ મજી લુરગરિયા મંચકી રહચા બેરન દઈ ચાડ ચાડન અહર કી તંગ ઘોક તુરે ઉંટે સંતાના લુર કુડિયા કુલતાચા ચિચ્ચા બેક દઈ બેસ ચાડ બુઝરર નન્નર દઈ બગઈ હું લોરગર મનર કોહા કોહા પુથી ગુઠી હુટોડીએ રાજી પરદા ખત્રી ગા હુલ્લો કરિયતી મુક્કે ચીહુટ નન્નું બર્ચકર અને ઉચુકુન એરદત કા ભારત દેશનું સાક્ષરતા એકસ રહી 1971 ઈસવી ચાનનું મુક્કે 22% સાક્ષરતા મંચકર હચે 2001નું એરદત 54.59 અરા 2011નું 65.46 સાક્ષરતા રહેચે ઈયનો મુક્કે 64.6% અરા મેતે 80.9% ગુટ્ટા ભારત દેશનું 64% થી 82.14 થી બઢાર કી 65% મંચ કરાચે ઝારખંડ રાજીનું 3 કરોડ થી બગ્ગે ગાનિયાનું 66.41% ગુટ્ટા રાજીનું સાક્ષરતા રહેચે ઈ મજીનું મુક્કે 55.42% સાક્ષરતા રહનાઈ ઔર 2011 આપણા ગસ્તે એરખને મુક્કે ગહી સાક્ષરતા 55.4% અરામે તે 66.7% ગોટા ઝારખંડ રાજીનું 76.63% સાક્ષરતા રહી ઔર રાજી રાજધાની ગહી સાક્ષરતા 77.13% રહી ઈ મજી મે તે 84.83% અરા મુક્કે 66.4% સાક્ષરતા રહને પદ્દ ફેપનું એરોત હોલી 49.75% સાક્ષરતા મંચકા રહને હા પહે સાક્ષરતા ભૈર મલ્લ શિક્ષા મલકા તિમ રાજી ગહી ઉન્નતિ મના બગરો ઔર ઉચો કુના એરદત કા ખેડ રાજી ત મુક્કે શિક્ષિત મનર કી એકસ એકસ એના લગધા તમ નનર કુહા કુહા ઓહદા હું હક કર અને તો નોબેલ પુરસ્કાર ઓહદા હક કા હોરમાઈ તી મુંદ મુક્કનું મદર ત્રેસા ભારતીય મુક્ક મુંદ મહિલા રાષ્ટ્રપતિનું પ્રતિભા દેવી સિંહ પટેલ મુંદ મુક્ક પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી મુંદ મુક્ક કેન્દ્રીય મંત્રી રાજકુમારી અમૃત કૌરવ મુંદ મુક્ક સુચેતા કિલપાલિન ઉત્તર પ્રદેશ તા મુંદ મુક્ક રાજપાલ સરોજની નાયડુ ઉત્તર પ્રદેશ તા મુંદ મુક્ક રાજહુદ વિજય લક્ષ્મી પંડિત રૂસ તા મુંદ મુક્ક મુસલમાન શાસકી રાજનિયા સુલતાન બેગમ મુંદ ભારતીય વિશ્વ સુંદરી મુક્ક રીતા ફરીમા મુંદ ભારતીય મિસ યુનિસેફ મુક્કનું સુસ્મિતા સેન ઇરવેસ્ટનું આર્સના મધે મુંદ મુક્ક વેદીપાલ 1984 ચાન ઈસવીનું મુંદ મુક્ક બસ ચલવાના પંત કુમારી મુંદ મુક્ક કોંગ્રેસ અધ્યક્ષ ઇન વેસ્ટી ભારતીય વાયુસેના તી મુંદ મુક્ક પાયલટ હરિતા કૌરવ દેઓલ મુંદ ભારતીય મુક્કનું અંતરાક્ષી યાંત્રીનું કાલુ કલ્પના ચાવલા
1: ઇન્નાના મહિલા શિક્ષાથી રાજી કોહા કોહા યા આગે બઢ અલગે કોહા કોહા આલાર આગે મનતે કા નહીં વાય મેતે કંધા તે કંધા મિલા બાર કે આગે બઢ અલગ નહીં બારિયંતી નામ અકુન ઔરોન્ટા ડંડી મિનોદ એ ડંડીન પડકર અને સોમા ભગત હરા સંગીયે